0: Kajal's Morning Mantra, presented by Mantra Holidays, your friendly holiday partner for UK, Europe and other destinations. For your memorable holidays according to your taste and budget, call 0203-773-633 to book your dream holiday.
1: ये है लाइका गोल्ड 10:35 AM
2: travelhubworld.com कामयाबी के शानदार 22 बरस सेलिब्रेट कर रहे हैं बाय ओपनिंग देयर थर्ड ब्रांच ऑन 2 ईलिंग रोड वेम्बली फाइंड द बेस्ट प्राइस ऑन एनी होटल एनीवेयर इन द वर्ल्ड ऑन travelhubworld.com फ्लाइट्स एंड हॉलीडेज हमसे सस्ता कहीं नहीं मिल सकता कॉल ट्रेवल हब 24/7 और 0208-782-8833 और विजिट travelhubworld.com
3: ट्रेवल हब बेस्ट सर्विस विद अनबीटेबल प्राइस
2: एट ऑल प्रोटेक्टेड
3: विजिट travelhubworld.com
4: Search is changing.
5: Customers aren't just using Google anymore.
4: They're asking AI.
5: And AI doesn't show 10 websites. It recommends one answer.
4: One business, one recommendation.
5: So, when someone asks AI, who's the best company for this?
4: Will your business be the answer?
5: Or the one that got left behind?
4: The future of search has already started.
5: Have you? Visit HartyHanks.com and make sure AI recommends you.
4: Harty Hanks, the digital agency that doesn't play safe.
6: દોસ્તી મસ્તી અને ઇમોશન્સ ની એક અનોખી સ્ટોરી
7: સાંભળે કામ કર મેડિકલ દેલે અને નાખતા જઈએ
8: એટલે
6: સોલ સૂત્ર પ્રોડક્શન્સ પ્રેઝન્ટ્સ મિત્રતા ફ્રેન્ડશિપ ની લવ સ્ટોરી પ્રોડ્યુસ્ડ બાય પાર્થિવ ગોહિલ એન્ડ માનસી પારેખ ડિરેક્ટેડ બાય ઓનિલ કર્ણિક
9: તું ગાંડો છે આગળ વાળો બ્રેક મારે તો પાછળ વાળો બ્રેક મારે છે યાર
6: તારી મારી દોસ્તી Starring Viraj Khilani, Deep Vaitya, Vishal Parekh and Vishwa Joshi, Mitrata, in cinemas now. UK release details mate, Instagram par follow karo Bakrania Media.
10: Dubai is an opportunity, so now be part of it. Create wealth with a small investment every month. Danny Properties Dubai has something for everyone.
11: 11, 11. Danu Properties is delivering 11 projects in just 11 months.
12: Dubai is the place.
11: 11, 11. Call the Danu Properties London office today on 02 03 963

0: Laika Radio Network across London, Manchester, and the Midlands. Laika Extra podcast update.
1: Raj Badhan talks to Ruby Rizza and Donny Brasco about stepping into the role of CEO of one of Britain's largest Asian radio networks, the Laika Radio Network, and his journey behind the title. In this special 5-year showcase, Raj Badhan talks about the nerves and responsibilities that came with the role of the CEO and the changes he wanted to bring to the organization. Laika Extra podcast available on Spotify, YouTube, Amazon, Apple and other major streaming platforms.
0: Laika Extra is here.
2: Ye hai Laika Gold. 10:35 AM.
3: TravelHubWorld.com कामयाबी के शानदार 22 बरस सेलिब्रेट कर रहे हैं by opening their third branch on 2 Ealing Road, Wembley. Find the best price on any hotel, anywhere in the world on TravelHubWorld.com. Flights and holidays हमसे सस्ता कहीं नहीं मिल सकता. Call TravelHub 24/7 on 0208-782-8833 or visit TravelHubWorld.com.
4: TravelHub, best service with unbeatable price.
3: At all protected.
4: Visit TravelHub.com. World.com.
5: London, get ready for an unforgettable night.
6: The legendary Ustad Rahat Fateh Ali Khan, joined by his son Shahzaman Ali Khan,
5: comes to the O2 Arena London on 18th April 2027.
6: Brought to you by Pantheon, performing all his greatest hits.
5: And a very special tribute to the legendary Nusrat Fateh Ali Khan.
6: Powered by Pepe's Piri Piri in association with Berico and RGB Direct.
5: Tickets available from Ticketmaster and AXS. Radio partner Laika Radio Network.
7: Namaskar. March 2027 માં મહારાજા ટૂર્સ સાથે માણો જાપાનનું અદ્ભુત ચેરી બ્લોસમ સીઝન. આવો અને જુઓ જાપાનનું સુંદર ચેરી બ્લોસમ, શ્રેષ્ઠ સાઇટ સીન, સ્વાદિષ્ટ ઇન્ડિયન જમવાનું અને ઘણા બધા યાદગાર અનુભવો. માત્ર £4,499 પર પર્સન, જેમાં ફ્લાઇટ્સ, એકોમોડેશન અને એક્સકર્ઝન્સ બધાનો સમાવેશ છે. સીટ્સ લિમિટેડ છે, એટલે આજે જ તમારું બુકિંગ કરો. વિઝિટ મહારાજા tours.co.uk ઓર કોલ 07956154846.
8: દોસ્તી, મસ્તી અને ઇમોશન્સ ની એક અનોખી સ્ટોરી.
9: સાંભળ, એક કામ કર, મેડિકલ દે લે અને નાખતા જઈએ.
10: નાખતા જઈએ એટલે?
8: સોલ સૂત્ર પ્રોડક્શન્સ પ્રેઝન્ટ્સ મિત્રતા, ફ્રેન્ડશિપ ની લવ સ્ટોરી, પ્રોડ્યુસ્ડ બાય પાર્થિવ ગોહિલ એન્ડ માનસી પારેખ, ડિરેક્ટેડ બાય ઓનિલ કર્ણિક.
11: તું ગાંડો છે, આગળ વાળો બ્રેક મારે તો પાછળ વાળો બ્રેક મારે છે યાર. તારી મારી
8: દોસ્તી. સ્ટારિંગ વિરાજ ખિલાણી, દીપ વૈદ્ય, વિશાલ પારેખ એન્ડ વિશ્વા જોશી. મિત્રતા ઇન સિનેમાઝ નાઉ. યુકે રિલીઝ ડિટેલ્સ માટે ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો બકરાનિયા મીડિયા.
12: માયાભાઈ ની મોજમાણમાં થઈ જાઓ રેડી. માં કૃપા ફાઉન્ડેશન, યુકે પ્રેઝેન્ટ્સ ભવ્ય ડાયરો, માયાભાઈ આહિર, જયશ્રી ભોજવિયા અને નિર્મળસિંહ ઝાલા સાથે
13: 27 સપ્ટેમ્બર 2026 ના રોજ. વેન્યુ: ફર્સ્ટ ફ્લોર, યુનિટ 3, 10 સ્ટોન ફિલ્ડ વે, સાઉથ રાઇસલીપ, HA40JS. ટિકિટ્સ 30 અને 20 pounds. લાઇટ રિફ્રેશમેન્ટ ઇન્કલુડેડ. બુકિંગ માટે કોલ કરો રશ્મિ શાહ 0777-287-509.
6: Most mortgage brokers charge you a fee, but we don't charge you a penny, and we still put cash back in your pocket.
14: Here's how it works. When you remortgage through Cashback Remortgages, the bank pays us a commission. We take our share and we give the rest back to you as cashback.
6: No fee, no gimmicks, real money back. A better rate and cashback from a broker that costs you nothing.
14: Call 0208 706 0915 for a free, no obligation chat. That number once again, 0208 706 0915, or visit cashbackremortgages.co.uk.
6: Cashback Remortgages, the broker that gives you